નમસ્કાર શ્રોતા, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ. અધૂર રંગીન ગીતોની સાથે અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ આજે છે 21 જુલાઈ અને સ્ટુડિયોની કલેરમાં 10:01 થઈ ગઈ છે. ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સંબંધો અને માટીનો ઘડો બંને એક સરખા જ છે ને, તેની કિંમત જ્યારે જે માટીનો ઘોડો બનાવે છે ને તેની કિંમત બનાવનારને જ હોય છે, તોડનારને નહીં. એટલે જે ઘડો બનાવે છે એને ખબર છે કે આ ઘડો કેટલા કિંમતનો છે, પણ જે તોડે છે એને નથી ખબર કે આ કેટલાનો છે ને. વાત સાચી છે ને? એટલે કહેવાય ને બંને તૂટ્યા પછી જોડવા બહુ મુશ્કેલ હોય છે. એકવાર જે સંબંધ તૂટી જાય એને જોડવો પણ ઘણો મુશ્કેલ છે, એને જે ઘડો બની ગયો છે એ તૂટી જાય એ પણ જોડવો ઘણો મુશ્કેલ છે. એટલે કહેવાય ને કે સંબંધ અને માટીનો ઘડો બંને એક સરખા જ છે, તેની કિંમત બનાવનારને જ

હોય છે તોડવાનારને નહીં, બંને તૂટ્યા પછી જોડવા ઘણા મુશ્કેલ હોય છે. એની સાથે આજે મંગળવારનો દિવસ છે, આપણે એક સુંદર મજાનું એક વજન લઈ લઈએ હેમંત ચૌહાણના અવાજમાં, ગણેશજીના ચરણોમાં તમારા માટે.

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલરમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ભાઈ ગુજરાતી ગીતોની મજા મળતા કહેવાય છે ને આપણને. જ્યારે પણ આપણે ગુજરાતીમાં જ્યારે કોઈ પણ આપણને મળે છે પૂછે છે કેમ છે તો ઓલવેઝ આપણે કહીએ છીએ બસ મજામાં છે ને. તો ભાઈ કહે છે જય શ્રી કૃષ્ણની. તો ભાઈ આજે લાઈફ મળી છે ને મસ્તથી આનંદથી મજાથી જીવી લો ભાઈ આજની ઘડી રણિયામણી. એવું જ એક સુંદર મજાનું ગીત લઈ લે ભાઈ ચેતન દાનાની અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. આપણે કહીએ છીએ કે જીવનમાં બે જ વસ્તુઓ પાછી આવતી નથી ને, એક બોલેલા શબ્દો અને બીજો વીતી ગયેલો સમય ને. એટલે બોલેલા બોલતા પહેલાં વિચારજો અને પોતાના લોકો માટે સમય કાઢતા ક્યારેય મોડું કરશો નહીં. કારણ કે આપણે કહીએ છીએ

થાય પછી પસ્તાવો હંમેશા સમય પસાર થયા પછી જ થાય છે. એટલે કે લાઈફમાં હંમેશા બે જ વસ્તુઓ પાછી આવતી નથી, એક બોલેલા શબ્દો જે બોલી ગયેલા છે તે, અને જે ટાઈમની જ્યારે વાત કરી જે વીતી ગયેલો ટાઈમ છે બીજો, તે ફરીથી પાછો નથી આવતો. એટલે કહેવાય છે ને કે ભૂલવા પહેલાં વિચારજો, અને જ્યારે જે ટાઈમ મળે છે એ ટાઈમ તમારા પોતાની સાથે, પોતાના વ્યક્તિઓ સાથે, સંબંધ સાથે વિતાવવાની કોશિશ કરજો. એટલે એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે, ટાઈમ ફરીથી નથી આવતો, તો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ઈશ્વર મુજબદારના અવાજમાં લેવામાં આવેલું 2026 નું ઓન યોર વે.

0: Continuous music. RM3.
1: ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે કોઈની વાત કરીએ, કોઈનો સાથ આપો તો જો ભાઈ જિંદગીભરનો આપજો સાહેબ, કેમ કે થોડી વાર પૂરતો સાથ તો હોય તો ભાઈ અર્થી સુધી પણ હોય છે. એટલે કહેવાય છે ને, જ્યારે તમે કોઈનો સાથ આપો તો જિંદગીભર આપજો, અડધા રસ્તામાં છોડી ના દેતા. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ ગીતારાબારીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે તમારા માટે.

હવે સ્ટુડિયોની ગલેમાં 10:30 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. સોનુ નિગમના અવાજમાં લેવામાં આવેલું પ્રેમની બસા 2026 નું ગીત છે, પ્રેમ ભરેલું ગીત તમારા માટે.

0: अच्छा
1: શું તો કહેવાય છે ને કે ભાઈ જીવનમાં જીતવું જરૂરી નથી પણ શીખવું વધારે જરૂરી છે, કારણ કે જીત તો થોડી ખુશી આપે છે પણ હાર આખું જીવન શીખવી જાય છે. જે માણસ હારથી શીખી જાય છે ને એને દુનિયા ક્યારેય હરાવી નથી શકતી. એટલે કહેવાય છે ને જ્યારે આપણે લાઈફમાં જ્યારે હારી જઈએ છીએ ને તે હારમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે. જીતવાથી આપણને એક્સપિરિયન્સ મળે છે ને જે હાર છે હારમાંથી આપણે કેવી રીતે જીતવાનો છે તે આપણને ખબર પડે છે. એની સાથે આપણે પણ ગુજરાતી ગીતમાં આગળ વધીએ. સુંદર મજાનું ગીત લઈ ગુજરાતી ગીત ભાઈ વારી ગયો. ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2025 નું ઓન યોર વે.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આવી પહોંચ્યા છીએ. તમે સૌ ગઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. તમારી જિંદગી 2026 ગીત છે. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.